0: સપ્ટેમ્બર મહિનામાં હાસ્યનો ડબલ ધમાકો ફરી આવી રહ્યો છે.
1: તમે બધા પુરુષો તો લગ્ને કુવારા હો છો.
2: એ તમે સ્ત્રીઓ અમને છે ને પુરુષો નામ ખોટા ઓગવવાનું બંધ કરો.
0: કોમેડી કિંગ નિમેશ શાહ અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહ લઈને આવી રહ્યા છે સુપરહિટ ગુજરાતી નાટક હાલો પટેલ ભાઈ ની જાનમાં. હવે રાઇસલી, પોટર્સવાર, ઇલફર્ડ, સાઉથ લંડન અને લ્યુટનમાં. ટિકિટ્સ અને વધુ માહિતી માટે આજે જ કોલ કરો મંજુને ઓન 07931534270. નાટકનું નામ યાદ રાખજો.
3: Stardom Media proudly presents Janmashtami Bhajan Jamming with the soulful Nandlal Changa.
4: Govind bolo Hari Gopal.
5: Krishna Janmano Anand Utsav ek aj raat ek aj anubhav.
4: Nand ghar anand bhayo jay kare.
3: 5th September at Wembley, 6th September at Crawley. Tickets only £25. For tickets booking visit Eventbrite, Skiddle, Videorama or stardommedialtd.com.
5: Stall and sponsorship mate call 07940924667. Exclusive radio partner Laika Radio Network.
6: Royal Chai lai hai smart solution for your business.
5: Get a Royal Chai vending machine free. Perfect for cafes, restaurants, offices, shops, petrol stations or community spaces.
6: Rich, authentic taste every single time.
5: Royal Chai, brewed for business.
6: Email now info@royalchaivending.com. Limited offer. Terms and conditions apply.
7: This Diwali, don't just watch a show, experience the divine.
8: Taiyar ho jaiye ek yaadgar show ke liye.
7: Ram aur Sita ki kahani ab stage par zinda hone wali hai. Diwali story, the journey of Ram.
8: A spectacular musical experience is coming to OVO Arena Wembley on the 27th of September. Book now on DiwaliStory.com before they are gone. Exclusive TV partner, Star Plus, and exclusive radio partner, Laika Radio Network. Gold.